0: Nikam.
1: ભારત સંયુક્ત અરબ અમીરાત યુએઈને પેટ્રોલિયમ ભંડાર દીર્ઘકાલિક એલપીજી આપૂર્તિ ઓર રક્ષા સહયોગ સે સંબંધિત કઈ મહત્વપૂર્ણ સમજૌતો પર હસ્તાક્ષર કિયે હૈ યે સમજૌતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર યુએઈ કે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન કે બીચ અબુધાબીમાં ઉચ્ચ સ્તરીય વાર્તા કે બાદ હુએ વાર્તા કે દૌરાન પ્રધાનમંત્રી મોદી ઓર રાષ્ટ્રપતિ ઝાયદ અલ નહયાનને પશ્ચિમ એશિયા સંકટ પર ભી ચર્ચા કી શ્રી મોદીને સંયુક્ત અરબ અમીરાત કે નેતૃત્વ ઓર લોગો કે સાથ ભારત કી એકજુટતા કી પુષ્ટિ કી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશો કે દૌરે કે દૂસરે ચરણ મેં કલ નીધરલેન્ડ્સ પહોંચે ઇસ દૌરે કા ઉદ્દેશ્ય યુરોપીય દેશો કે સાથ ભારત કે રણનીતિક ઓર આર્થિક સંબંધો કો ઓર મજબૂત કરના હૈ સરકાર ને તેલ નિર્યાત પર ઉત્પાદ શુલ્ક મેં પરિવર્તન કિયા હૈ પેટ્રોલ કે નિર્યાત પર 3 રૂપે પ્રતિ લીટર કા વિશેષ અતિરિક્ત ઉત્પાદ શુલ્ક લગાયા ગયા હૈ ડીઝલ કે નિર્યાત પર યે શુલ્ક 23 રૂપે સે ઘટાકર 16 રૂપે 50 પૈસે પ્રતિ લીટર કર દિયા ગયા હૈ વિમાન ઈંધન પર ભી ઇસે 33 રૂપે પ્રતિ લીટર સે ઘટાકર 16 રૂપે કર દિયા ગયા હૈ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ને મહિલા સશક્તિકરણ સમિતિ કા ગઠન કિયા હૈ લોકસભા સે ભાજપા સાંસદ ડોક્ટર દગ્ગુબાતી પુરેન્દ્રેશ્વરી કો સમિતિ કા અધ્યક્ષ નિયુક્ત કિયા ગયા હૈ પેનલ મેં લોકસભા કે 18 સદસ્ય ઓર રાજ્યસભા કે 10 સદસ્ય શામિલ હૈ નિચલે સદન કે સદસ્યો મેં હિમા માલિની હરસિમરત કૌર બાદલ ઓર ઇકરા ચૌધરી શામિલ હૈ રાજ્યસભા સે સમિતિ મેં સુધા મૂર્તિ પીટી ઉષા સ્વાતિ માલીવાલ સહિત અન્ય મહિલા શામિલ હૈ નેટ યુજી પરીક્ષા 21 જૂન કો હોગી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ ને સોશિયલ મીડિયા પોસ્ટ મેં કહા હૈ કે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા કે ઉમેદવાર બૃહસ્પતિવાર તક વર્તમાન પતા ઓર પ્રથમ તથા દૂસરી વરીયતા કે શહેર કા નામ અપડેટ કર સકતે હૈ ઇસ મહિને કી 3 તારીખ કો આયોજિત હુઈ નીટ પરીક્ષા પેપર લીક હોને કે કારણ રદ કર દી ગઈ થી સીબીઆઈ ઇસ મામલે કી જાંચ કર રહી હૈ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પદભાર ગ્રહણ કરને કે બાદ આજ સિક્કિમ કી અપની પહેલી યાત્રા પર જાયેંગે ઇસ યાત્રા કે દૌરાન ઉપરાષ્ટ્રપતિ ગંગટોક મેં સિક્કિમ કે રાજ્ય સ્થાપના દિવસ સમારોહ મેં શામિલ હોંગે રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર ઓર સિક્કિમ કે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથ હી ઉત્તર પૂર્વી ક્ષેત્ર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભી સમારોહ મેં ઉપસ્થિત રહેંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સિક્કિમ કે સ્થાપના દિવસ પર વહાં કે લોગો કો શુભકામનાએં દી હૈ સોશિયલ મીડિયા પોસ્ટ મેં શ્રી મોદી ને કહા કે ભારત કે વિકાસ મેં સિક્કિમ કા યોગદાન અમૂલ્ય હૈ ઉન્હોને કહા કે ઇસ વર્ષ કા ઉત્સવ વિશેષ રૂપ સે મહત્વપૂર્ણ હૈ રાજ્ય અપના 50વાં સ્થાપના રાજ્ય મના રહા હૈ मौसम विभाग ने आज झारखंड मध्य प्रदेश राजस्थान उत्तर प्रदेश और विदर्भ में लू चलने का पूर्वानुमान लगाया है विभाग ने कोंकण और गोवा में भी दिनभर गर्म और उमस भरे मौसम की आशंका व्यक्त की है मौसम विभाग ने अंडमान और निकोबार द्वीप समूह केरल माहे दक्षिण आंतरिक कर्नाटक तमिलनाडु पुडुचेरी कराईकाल और उत्तर पूर्वी क्षेत्र के कुछ हिस्सों में आज तेज वर्षा की संभावना व्यक्त की है आईपीएल क्रिकेट में आज कोलकाता नाइट राइडर्स का मुकाबला गुजरात टाइटंस से होगा कोलकाता के ईडन गार्डन्स में ये मैच शाम 7:30 बजे से खेला जाएगा कल मेजबान लखनऊ सुपर जायंट्स ने चेन्नई सुपर किंग्स को 7 विकेट से हराया था बैंकॉक में थाईलैंड ओपन बैडमिंटन टूर्नामेंट के पुरुष डबल सेमीफाइनल में आज सात्विक साईराज रैंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी का सामना मलेशिया के नूर इज्जुद्दीन और गो सीफेई की जोड़ी से होना है इस बीच पीवी सिंधु और लक्ष्य सेन सहित अन्य भारतीय बैडमिंटन खिलाड़ी टूर्नामेंट से बाहर हो गए हैं